ઉપાય ઉપલબ્ધ કરાવીને પરામર્શ સેવા સિદ્ધિ એકીકરણ કાર્યક્રમ બારે સુને જાણકારી કરાઈ હતી. પરીક્ષામાં ઉત્કૃષ્ટ નતીજા લેવડે વિદ્યાર્થીઓને સન્માન થયેલો છે. પાલિકા થી કરતા સામુદાયિક તથા સંસ્થાગત વિદ્યાલય બાદ ચાર પ્રસંગ સોના શિલ્પી લેવડે પાંચ જણા વિદ્યાર્થીઓને સન્માન પત્રો સહિત સન્માન કરેલો. સન્માનિત સામુદાયિક વિદ્યાલય તથા વિદ્યાર્થ જ્યોતિ માધ્યમિક વિદ્યાલય કે મૌલિકા થાપર અનુભવ સંસ્થાગત વિદ્યાલય તથા કૃષ્ણ સાર વિદ્યાલય અનુકાર ટીકા ટીકા સુપ્રિયા સુભેદી સુગમ સુભેદી તથા ભારતીય એકેડેમી તથા પોલિટેકનિક સેન્ટર પાટા પ્રોસ કેસી સન્માનિત અનુભવ છે. કાર્યક્રમમાં બોલતે ઉદ્યોગ કાર્ય સંતા છે રવિન્દ્ર રાહુલે વિદ્યાર્થીઓ મહેનત અનુશાસન સફળતા પ્રશંસા કરતા આગામી દિનમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ હાંસલ કરવાની વિશ્વાસ બતાવ્યો. દેશની દીપક હાલના સન્માન કાર્યક્રમને વિદ્યાર્થીઓ મનોબળ પર સાથે શિક્ષક વિકાસનું સકારાત્મક